સતદારાસ પ્રીત લગાય, એક તમ પંથ સુનયો અગ્ર સંગત, તેહ મિલંત જમ ત્રાસ મિટાય, એક અરદાસ પાઠ કી